0: રવાના થયા. શ્રી મોદી ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સન સાથે ચર્ચા કરશે. બંને નેતાઓ દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરશે, જેમાં છેલ્લા બે વર્ષમાં નોંધપાત્ર પ્રગતિ જોવા મળી છે. શ્રી મોદી અગ્રણી વ્યાવસાયિક અને રમતગમતની હસ્તીઓ સાથે પણ વાતચીત કરશે. સાંભળીએ એક અહેવાલ.
1: प्रधानमंत्री नरेंद्र मोदी के स्वागत के लिए ऑकलैंड पूरी तरह तैयार है. यहाँ बसे भारतीय समुदाय के साथ साथ स्थानीय न्यूजीलैंड वासी भी पारंपरिक माओरी अभिवादन किया ओरा मोदी कहकर उनका स्वागत करने को उत्सुक हैं. महिलाएं, युवा, उद्योग जगत के प्रतिनिधि, शिक्षाविद और विभिन्न सामुदायिक संगठनों के सदस्य इस यात्रा को भारत और न्यूजीलैंड के संबंधों में एक नए अध्याय की शुरुआत मान रहे हैं. उनका विश्वास है कि प्रधानमंत्री मोदी की यह यात्रा व्यापार, शिक्षा, निवेश, खेल और सांस्कृतिक सहयोग को नई गति देगी. मंजू मीना, आकाशवाणी समाचार के लिए ऑकलैंड, न्यूजीलैंड से.
0: ઓસ્ટ્રેલિયાની મુલાકાતના અંતિમ દિવસે શ્રી મોદીએ આજે મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયાના વિપક્ષી નેતા એંગસ ટેલર સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓએ સંરક્ષણ, વેપાર, શિક્ષણ, ભારત પ્રશાંત સુરક્ષા, રોકાણ અને લોકો વચ્ચેના સંબંધો સહિત વિવિધ ક્ષેત્રોમાં મજબૂત ભારત ઓસ્ટ્રેલિયા સંબંધ માટે દ્વિપક્ષીય સમર્થનની પુષ્ટિ કરી હતી. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર કુવૈતની મુલાકાત પૂર્ણ કર્યા બાદ ઓમાન પહોંચ્યા છે. ઓમાનના વિદેશ મંત્રાલયના મહાનિદેશક શેખ અહેમદ અલમસ્કરીએ તેમનું સ્વાગત કર્યું હતું. ડોક્ટર જયશંકર કતાર, બહેરીન, કુવૈત, ઓમાન, ન્યૂયોર્ક અને બ્રસેલ્સની 11 દિવસની મુલાકાતે છે. ઓમાનની મુલાકાત પૂર્ણ કર્યા બાદ તેઓ ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના 2028-29ના કાર્યકાળ માટે ભારતના સત્તાવાર અભિયાનની શરૂઆત કરશે. ત્યારબાદ તેઓ 14 અને 15 જુલાઈએ બ્રસેલ્સમાં 3જી ભારત યુરોપિયન યુનિયન વેપાર અને ટેકનોલોજી પરિષદની બેઠકમાં હાજરી આપશે. ડોક્ટર જયશંકર યુરોપિયન યુનિયન અને બેલ્જિયમના વિદેશમંત્રીઓ સાથે પણ વાતચીત કરશે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે રાજ્ય માટે સમાન નાગરિક સંહિતા યુસીસીનો મુસદ્દો તૈયાર કરવા માટે સર્વોચ્ચ અદાલતના નિવૃત્ત ન્યાયાધીશ રંજના દેસાઈના નેતૃત્વમાં 7 સભ્યોની સમિતિની રચનાની જાહેરાત કરી. ગઈકાલે મહારાષ્ટ્ર વિધાનસભામાં આ જાહેરાત કરતા તેમણે જણાવ્યું કે ભારતના બંધારણમાં સમાવિષ્ટ રાજ્ય નીતિના નિર્દેશક સિદ્ધાંતો અનુસાર દરેક રાજ્યએ સમાન નાગરિક સંહિતા લાગુ કરવાનું વિચારવું જોઈએ. આ સમિતિ આગામી 6 મહિનામાં રાજ્ય સરકારને પોતાનો અહેવાલ સુપ્રત કરશે, જેના આધારે સરકાર આગામી શિયાળુ સત્ર દરમિયાન નાગપુરમાં વિધાનસભાના બંને ગૃહો સમક્ષ સમાન નાગરિક સંહિતા બિલ રજૂ કરવાની યોજના ધરાવે છે. સમાન નાગરિક સંહિતા લાગુ કરનાર ઉત્તરાખંડ ભારતનું પ્રથમ રાજ્ય બન્યું હતું. ત્યારબાદ ગુજરાતે પોતાનો યુસીસી કાયદો પસાર કર્યો હતો, જ્યારે આસામ યુસીસી કાયદો પસાર કરનાર 3જું રાજ્ય બન્યું હતું. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ કહ્યું કે સરકાર E85 ઇંધણ લાવવાની યોજના બનાવી રહી છે, જે પ્રમાણભૂત E20 પેટ્રોલ કરતાં લગભગ 20 રૂપિયા પ્રતિ લીટર સસ્તું હશે. તેમણે કહ્યું કે E85 ફક્ત ખાસ વાહનો માટે જ ઉપલબ્ધ રહેશે, જે વાહનો આ ઇંધણ માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે. એક ખાનગી સમાચાર ચેનલ સાથેની પ્રત્યક્ષ મુલાકાતમાં શ્રી પુરીએ કહ્યું હતું કે વ્યાપક બાયોફ્યુઅલ નીતિનો બચાવ કરતા ઇથેનોલ મિશ્રિત પેટ્રોલથી એન્જિન અને વાહનને નુકસાન અંગેની ચિંતાઓને તેમણે ફગાવી દીધી હતી. કેન્દ્રીય માર્ગ અને પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ ગુજરાતના રાષ્ટ્રીય રાજમાર્ગના કામની સમીક્ષા કરી. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત સંબંધિત વિભાગના વરિષ્ઠ સચિવ સાથે ઉચ્ચસ્તરની બેઠકમાં શ્રી ગડકરીએ વિવિધ મુદ્દા પર ચર્ચા કરી હતી. તેમણે માર્ગોના જોડાણમાં આવતી જમીનના સંપાદનની સરળતા માટે બિનખેતી મંજૂરીની કાર્યવાહી 60 દિવસ માટે સ્થગિત કરવાના ગુજરાત મોડેલ અંગે મુખ્યમંત્રીને અભિનંદન પાઠવ્યા હતા. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ ગુજરાતના જૂનાગઢમાં વિકાસ કાર્યોની સમીક્ષા કરી. વિવિધ વિભાગના અધિકારીઓ સાથેની બેઠકમાં તેમણે જૂનાગઢ પંથકમાં ભારે વરસાદના કારણે થયેલા નુકસાનની માહિતી પણ મેળવી. સાથે જ તેમણે સંભવિત કુદરતી આપત્તિઓને ધ્યાનમાં રાખી આપત્તિ વ્યવસ્થાપન સહિતના તમામ સંબંધિત વિભાગને સતર્ક રહી જરૂરી બચાવ અને રાહત કાર્ય માટે સજ્જ રહેવા સૂચના આપી હતી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું કે સતત બીજા વર્ષે સ્વચ્છ ઉર્જાએ દેશની વીજળીની

0: समाविष्ट शिक्षण, पायानी साक्षरता अने संख्यात्मकता, शिक्षक शिक्षण, विद्यार्थी सुखाकारी, साइबर सलामती अने डिजिटल सुरक्षा पर केन्द्रित रही हती। હવામાન વિભાગે આજે ઉત્તરાખંડમાં ભારે વરસાદની ચેતવણી આપી છે। આજે અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, સિક્કિમ, પશ્ચિમ બંગાળના તરાઈ પ્રદેશ અને ઉત્તરપ્રદેશના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદની આગાહી છે। આગામી 3-4 દિવસમાં દિલ્હી, હરિયાણા, ચંદીગઢ, હિમાચલ પ્રદેશ, બિહાર, પૂર્વી મધ્યપ્રદેશ અને મધ્ય મહારાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે। હિમાચલ પ્રદેશમાં પણ આજે ભારે વરસાદ થવાની શક્યતા છે। હવામાન વિભાગે કાંગરા, મંડી, શિમલા, સોલન અને સિરમોરમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ માટેનું યલો એલર્ટ આપ્યું છે, જેથી સિરમોર અને સોલન જિલ્લાઓમાં તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં આજે રજા જાહેર કરાઈ છે। ભારત અને ન્યૂઝીલેન્ડ ચાલુ વર્ષે રમતગમત સંબંધોના 100 વર્ષની ઉજવણી કરી રહ્યા છે। હોકીથી શરૂ થયેલી આ યાત્રા બંને દેશો વચ્ચે મિત્રતા અને સહયોગનું એક મજબૂત માધ્યમ બની રહી છે। સાંભળીએ એક અહેવાલ।
1: एक सदी बाद दोनों देशों के खेल संबंध लगातार मजबूत हो रहे हैं। इसी वर्ष ऑकलैंड में आयोजित FIH महिला नेशंस कप में भारतीय महिला हॉकी टीम ने मेजबान न्यूजीलैंड को हराकर खिताब अपने नाम किया। 100 वर्षों की इस खेल यात्रा ने यह साबित किया है कि हॉकी केवल एक खेल नहीं बल्कि भारत और न्यूजीलैंड के बीच मित्रता, विश्वास और लोगों के बीच मजबूत रिश्तों का एक सशक्त सेतु भी है। मंजू मीना, आकाशवाणी समाचार के लिए ऑकलैंड, न्यूजीलैंड।
0: હરમનપ્રીત કૌરના નેતૃત્વ હેઠળની ભારતીય મહિલા ક્રિકેટ ટીમ આજે લંડનના લોર્ડ્સ ગ્રાઉન્ડ પર યજમાન ઇંગ્લેન્ડ સાથે ઐતિહાસિક ટેસ્ટ મેચ રમશે। આ મેચ ભારતીય સમય મુજબ બપોરે 3:30 વાગે રમાશે। લોર્ડ્સ ગ્રાઉન્ડ પર પ્રથમવાર મહિલા ટેસ્ટ મેચ રમાશે। ભારત અને ઇંગ્લેન્ડની મહિલા ક્રિકેટ ટીમો આ વખતે 16મી ટેસ્ટ મેચમાં એકબીજાનો સામનો કરશે, જેમાંથી ઇંગ્લેન્ડે અત્યાર સુધી ફક્ત એક જ મેચ જીતી છે, જ્યારે ભારતે 3 મેચ જીતી છે। બાકીની 11 મેચ ડ્રો રહી હતી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે નિસ્વાર્થ કાર્ય એ માનવતાની સૌથી મોટી શક્તિ છે। સોશિયલ મીડિયા પોસ્ટમાં સંસ્કૃત સુભાષિત શેર કરતા શ્રી મોદીએ કહ્યું કે સેવા અને સમર્પણની આ ભાવનાથી પ્રેરિત થઈને દેશ દરેક નાગરિકના જીવનને સુધારવાના સંકલ્પ સાથે આગળ વધી રહ્યો છે। અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઓસ્ટ્રેલિયાના પ્રવાસ બાદ ન્યૂઝીલેન્ડ જવા રવાના। વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર કુવૈતની મુલાકાત બાદ ઓમાન પહોંચ્યા। મહારાષ્ટ્રમાં સમાન નાગરિક સંહિતા UCCનો મુસદ્દો તૈયાર કરવા 7 સભ્યોની સમિતિની રચના। ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય અને સિક્કિમમાં આજે ભારે વરસાદની ચેતવણી અને મહિલા ક્રિકેટ ટીમની આજે યજમાન ઇંગ્લેન્ડ સાથે ટેસ્ટ મેચ। આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા। હવે પછી આપ 2:30 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો।

રીનાએ જેવો કબાટ ખોલ્યો કે તેણે બૂમો પાડીને કહ્યું, મમ્મી આ શું છે? હજી ગઈકાલે જ મેં મારો કબાટ ગોઠવ્યો હતો અને તમે એક વસ્તુ લીધીને બધું અસ્તવ્યસ્ત કરી નાખ્યું. દોસ્તો, એક નાની અમથી વાત પર રીના તેની મમ્મી પર એટલું બધું ચીડાઈ ગઈ. માણસનો દોસ્તો ધાર્યું ન થાય કે કોઈ જરા એવીને વાત કહી દે ને તો તે તરત જ ક્રોધે ભરાઈ જાય, એને બહુ ગુસ્સો આવે, એનું મગજ તપતા વાર ન લાગે. તો એ ગુસ્સાને આપણે કાબૂમાં કઈ રીતે રાખવો જોઈએ એ વિશેની મારે આજે વાત કરવી છે તમારી સાથે. પણ હા, તમે જ્યારે ગુસ્સો આવે દોસ્તો ત્યારે તમે તમારા ગુસ્સાને કઈ રીતે કાબૂમાં લાવો છો એ મારે જાણવું છે. અને હા, તમારી ફરમાઈશના ગીતો તો ચોક્કસ આવકાર્ય છે. તો રાહ શું જુઓ છો? ફટાફટ ફોન ઉપાડો અને કરો ડાયલ નંબર 0224515413 અને 0224515413 નંબર ફરી એકવાર નોંધી લેશો, 0224515413 અને 0224515413. સો સ્ટે ટ્યુન વિથ FM ગોલ્ડ. અને ચાલો હવે સાંભળીએ ગંગા સતીનું એક સુંદર ભજન. કવિતા કૃષ્ણમૂર્તિના સ્વરમાં આ ગીતને સંગીતબદ્ધ કર્યું છે ગૌરાંગ વ્યાસે.

आप सांभळी रह्या छो गुजराती गीत संगीत नी सुरावली रहेला हो तो एकमात्र कार्यक्रम गीत गुर्जरी ओनली ओन 100.1 एफएम गोल्ड खरा सोना पर अने न्यूज ऑन एर एप्लिकेशन पर अने आजे कार्यक्रम मा तमारी साथे हाजर छे तमारी रेडियो हम सफर पूजा। दोस्तों कार्यक्रम की शुरुआत साथे साथे श्रोता मित्रों फोन कॉल्स की शुरुआत थी गई है। विभाबेने डोंबिवली थी फोन कर जणावी छे कि जयरे मने गुस्सो आवे त्यारे हूँ ऊंडा श्वास लऊं अने भगवान नाम लऊं, आम करवाथी मारो गुस्सो तरत ज शांत थई जाय छे। तो वाड़ी कल्पेश भाई खाटको पर थी फोन करावीने जणावे छे कि गुस्सो स्वाभाविक छे, जयरे मने गुस्सो आवे त्यारे हूँ विचार करूँ अने हूँ चूप थई जाऊँ, जे जे क्षण मने गुस्सो आवे क्षण हूँ चूप थई जाऊँ અને એવું વિચાર કરું કે જો હું ચૂપ થઈ જઈશ તો આ જે પણ વાતને કારણે ગુસ્સો આવ્યો છે એ વાતનો ત્યાં અંત આવી જશે અને સામેવાળી જે વ્યક્તિ ક્રોધિત થઈ છે જેને ગુસ્સો આવે છે એમનો પણ ગુસ્સો ત્યાં ને ત્યાં શમી જશે। મિત્રો તમે જાણો છો કે એંગર મેનેજમેન્ટ જે આપણે વાત કરીએ છીએ ગુસ્સાને કંટ્રોલ કઈ રીતને કરવું નિયંત્રણમાં કઈ રીતે, એના માટે મનોચિકિત્સકોએ બિહેવિયર થેરેપી મોડલ વિકસાવ્યું છે। એટલે એવી એક સારવાર પદ્ધતિ જેમાં વ્યક્તિના અનિચ્છીય અથવા નુકસાનકારક વર્તનમાં ફેરફાર લાવો। આમ જોવા જઈએ તો ગુસ્સો એક બૃહદ ચર્ચાનો વિષય છે। આપણે ગુસ્સો આવવાના કારણો, પરિણામો, એની પાછળની માનસિકતા શું, ઘણું બધું હોઈ શકે, પણ ગુસ્સાને મેનેજ કરવો એ એક અઘરું કામ છે। તો એ વિશેની વાતચીત આપણે કરીએ છીએ, વાતચીતનો દોર ચાલુ રહેશે પણ સાથે સાથે ફરમાઈશી ગીતો પણ ચાલુ છે। તો વિભાબેનની ફરમાઈશનો આ ગીત છે, અખંડ સૌભાગ્યવતી ચિત્રપટ છે, આ ગીતના ગાયક કલાકાર છે મુકેશજી।

0: श्रोताओं, आकाशवाणी की कंटेंट सोर्सिंग पॉलिसी के अंतर्गत कार्यक्रम निर्माताओं एवं निर्माण संस्थाओं से रचनात्मक एवं गुणवत्तापूर्ण कार्यक्रमों के लिए प्रस्ताव आमंत्रित किए गए हैं। अधिक जानकारी के लिए https://prasarbharati.gov.in/nipp वेबसाइट पर जाएं। प्रस्ताव भेजने की अंतिम तिथि 31 जुलाई 2026 है।
1: શ્રોતા મિત્રો, એંગર શબ્દ જે છે, ગુસ્સો, એને આપણે એંગ્રી એંગર પણ કહે, બરાબર? તો એંગર શબ્દની આગળ જો તમે ડી લગાડો ને તો એ ડેન્જર બની જાય, અને પછી એની વિનાશક અસરો કેવી હોય છે આપણે સૌ જાણીએ છીએ. એટલે ગુસ્સાને કાબૂમાં રાખવો થોડો મુશ્કેલ છે એ હું પણ માનું છું, પણ અશક્ય તો નથી જ. ઘણીવાર એવું બને કે આપણે હું મારો કાબૂ ગુમાવું અને કોઈના પર ગુસ્સો કરું, અને પછી જ્યારે હું પોતાની જાતનું નિરીક્ષણ કરું તો મને મારી જાત પર એક હું પોતાની જાતને ખખડાવી નાખું કે કેવી વાહિયાત વાત પર મેં આ વ્યક્તિ પર ગુસ્સો કર્યો, અને પછી મનોમન ખૂબ દુઃખી થાવ અને ગિલ્ટી ફીલ થાય આપણને કે આપણે ખોટી રીતના વ્યક્તિ પર ગુસ્સો કરી રહ્યો છે. અરવિંદભાઈનું કાલિનાથી એવું કહેવું છે કે જ્યારે મને ગુસ્સો આવે ને ત્યારે હું ભગવાનનું નામ લઉં અને મૌન થઈ જાઉં. મૌન, એકદમ મૌન રાખવું, મગજને શાંત કરું અને મારો ગુસ્સો ઓછો થઈ જાય. તો વળી જતીનભાઈ દરજી હિંમતનગરથી ફોન કરીને જણાવે છે કે મને જ્યારે ગુસ્સો આવે ત્યારે હું સામી વ્યક્તિ સાથે સંબંધ નિભાવવાનું બંધ કરી દઉં. એટલે અબોલા લઈ લે તે જે વ્યક્તિ પર ગુસ્સો આવે, એટલે સામી વ્યક્તિ સમજી જાય કે આ ભાઈ ગુસ્સે થયા છે. મિત્રો, દરેકનો ગુસ્સોને નિયંત્રણ કરવાની જે પદ્ધતિ હોય છે અલગ અલગ હોય છે. તો આજના ગીત ગુર્જરી કાર્યક્રમમાં મારે જાણવું છે કે જ્યારે મને હું જણાવીશ કે મને ગુસ્સો આવે ત્યારે હું

કરું અને તમે જ્યારે ગુસ્સો આવે ત્યારે તમે તમારા ગુસ્સા પર કઈ રીતે કાબુ મેળવો છો એ મારે જાણવું છે. નંબર તો આપ જાણો જ છો, 0224515413 4 અને 0224515413 5 0224515413 4 અને 0224515413 5 અને હવેનું આ ગીત છે અવિનાશ વ્યાસનું ગીત. આ ગીતને સંગીતબદ્ધ કર્યું છે અવિનાશ વ્યાસે અને ગાયક કલાકાર છે મુકેશજી અને આ ગીતની ફરમાઈશ મને આવી છે સતીશભાઈ ઓઝાની.

આપ સાંભળી રહ્યા છો ગરવા ગુજરાતીઓનો ગર્વ કાર્યક્રમ ગીત ગુજરી 100.1 FM ગોલ્ડ ખરા સોના પર અને ન્યૂઝ ઓન એર એપ્લિકેશન પર. અને આજે કાર્યક્રમમાં આપની સાથે વાતો કરવા હાજર થઈ ગઈ છે આપની સખી પૂજા. દોસ્તો, ભરતભાઈ ખોના દાદરથી ફોન કરીને જણાવે છે કે મને જ્યારે ગુસ્સો આવે ને ત્યારે હું મારું મોઢું નીચે કરીને સાઈડમાં જતો રહું, એટલે જે વ્યક્તિ પર ગુસ્સો આવ્યો છે એમનાથી હું થોડીક ક્ષણો માટે દૂર જતો રહું અને જ્યારે પછી મારા ગુસ્સા ઉપર નિયંત્રણ આવે, કાબૂમાં આવી જાય, પછી જઈને વાતનું સમાધાન કરું છું. તો કુશાલભાઈ જેતસરથી ફોન કરીને જણાવે છે કે ગુસ્સો આવે ત્યારે એકાંતમાં જતું રહેવાનું, એ જે સ્થળ જે વ્યક્તિ છે એનાથી દૂર જતા રહ્યો, જેની સાથે તમને કોઈક કારણોસર બોલાચાલી થઈ છે કે કોઈક માથાકૂટ થઈ છે કે કોઈક જેના કારણે તમે ગુસ્સે થયા છો, એ સ્થળ અને વ્યક્તિને છોડીને એકાંતમાં જતા રહો. ગુણસુંદરીનો ઘર સંસાર ચિત્રપટનો વેણીભાઈ પુરોહિતનું એક સુંદર ગીત છે. ગાયક કલાકાર છે હેમંત કુમાર અને આ ગીતને સંગીતબદ્ધ કર્યું છે સુરેશ કુમારે અને આ ગીતની ફરમાઈશ મને કરી છે દિલીપભાઈ જોશીએ. તો દિલીપભાઈ જોશીની ફરમાઈશનું આ ગીત હેમંત કુમારના સ્વરમાં.

શ્રોતા મિત્રો, સુમતિબેન ફોન કરીને જણાવે છે કે ગુસ્સો આવે ત્યારે પહેલાં આપણે વિચાર કરવો જોઈએ કે આ ગુસ્સો કારણનો છે કે અકારણનો છે, અને પછી અગર અકારણ ગુસ્સો હોય તો એ વાતને ત્યાં જ સ્ટોપ કરી દેવી જોઈએ, અને જો પછી પણ ગુસ્સો શાંત ન થાય તો થોડું ઠંડુ પાણી પીવું જોઈએ અને મગજને શાંત કરી દેવું જોઈએ, કેમ કે ઠંડુ પાણીથી થોડું મગજ આપણું શાંત થઈ જતું હોય છે. બીજી એક વાત મારે તમને એ કહેવાય છે દોસ્તો, કે હંમેશા ગુસ્સાને દબાવવાને બદલે તેને સમજદારીપૂર્વક ઓળખાવો, નિયંત્રિત કરો અને યોગ્ય રીતે વ્યક્ત કરો. ગુસ્સો એક સ્વાભાવિક લાગણી છે, માણસ હોય એટલે ને ગુસ્સો આવે જ, પરંતુ જો તે નિયંત્રણ બહાર જાય ને તો આપણા સંબંધો, આરોગ્ય અને કારકિર્દી પર પણ તેની નકારાત્મક અસર કરે છે. એટલે ઘણી વખત આપણે વિચારીએ કે આપણે ક્યાંક ઘરની બહાર નીકળ્યા અને રસ્તામાં કોઈક એવી અઘટિત ઘટના ઘટી કે કોઈની સાથે આપણે કંઈક નજીવી વાતમાં કંઈક બોલાચાલી થઈ ગઈ, અને એ સમયે જો આપણે અકારણ ગુસ્સો કરી દઈએ તો સામેની વ્યક્તિ શું ખબર કે આપણી કરતાં વધારે ગુસ્સાવાળી હોય અને ન કરવાનું કોઈ એવું પગલું આપણી સાથે કરી બેસે. એટલે જ્યારે આપણે ઘરની બહાર નીકળીએ ત્યારે આપણે ખાસ કરીને આપણું મગજ એકદમ ઠંડુ રાખવું જોઈએ, શાંત ચિત્ત રાખવું જોઈએ, અને કોઈની સાથે અકારણ બોલાચાલી કરીને આપણે એ અઘટિત ઘટનાનો ભાગ ન બનવું જોઈએ. વાતચીત ચાલુ રહેશે ને સાથે સાથે શ્રોતા મિત્રોના ફરમાઈશી ગીતો પણ આજે આપણે ચાલુ જ છે. તો હવે આ ગીતની ફરમાઈશ, આ ગીતના ગાયક કલાકાર છે, પહેલાં આ ગીતની રચના કરી છે તુષાર શુક્લ, અને ગાયક કલાકાર છે સૌમિલ મુનશી અને આરતી મુનશીના યુગલ સ્વરમાં આ ગીત છે. અને આ ગીતની ફરમાઈશ મને આવી છે જતીનભાઈ દરજીની હિંમતનગરથી.

શ્રોતા દોસ્તો, જે જે શ્રોતા મિત્રોએ મને એમના અભિપ્રાયો જણાવ્યા છે એમાં છે જ્યોતિકાબેનનું જણાવવું એવું છે કે જ્યારે પણ ગુસ્સો આવે ત્યારે 3 મિનિટ શાંત રહેવાનું. જો આપણે, એમણે કીધું કે રસોઈ આપણે કરીએ ને જેમ કુકરની 3 સીટી વાગે અને બધું પતી જાય, એવી રીતના જો આપણે જ્યારે પણ ગુસ્સો આવે ત્યારે 3 મિનિટ જો શાંતિ રાખીએ ને તો સામેવાળી વ્યક્તિનો ગુસ્સો પણ ઓટોમેટિકલી શાંત થઈ જાય છે. તો પંકજભાઈ મહેતા જણાવે છે કે ગુસ્સો આવે ત્યારે એ જગ્યાએ છોડીને બીજી જગ્યાએ જતું રહેવાનું, એટલે વાતચીત ત્યાં ને ત્યાં પૂર્ણ વિરામ લાગી જાય એટલે ગુસ્સો ઓટોમેટિકલી શાંત થઈ જાય છે. દોસ્તો, પહેલાં તો આપણે ગુસ્સાના કારણોને ઓળખવા જોઈએ કે કઈ વાત પર આપણને ગુસ્સો આવ્યો, આપણે કઈ પરિસ્થિતિ, વ્યક્તિ અથવા વાતથી ગુસ્સો આવે છે તે આપણે લખીએ અને સમજીએ. ગુસ્સો આવે ત્યારે તરત પ્રતિક્રિયા આપવાને બદલે ધીમે ધીમે આપણે 1 થી 10 ગણવું, ધીમે ધીમે ઊંડા શ્વાસ લેવા જોઈએ અને છોડવા જોઈએ. આ પ્રક્રિયા 5 થી 10 વખત કરવી જોઈએ. આ બધી વસ્તુ એવી છે ને દોસ્તો, જે આપણા ગુસ્સા પર નિયંત્રણ કરવામાં આપણને મદદરૂપ થશે. અને જો શક્ય હોય તો થોડા સમય માટે તે સ્થળ અને વ્યક્તિથી દૂર જતા રહો અને તમારા મનને શાંત કરો. દરરોજ 30 મિનિટ એટલે કે 1.5 કલાક ચાલો, દોડો, યોગ કરો અથવા કોઈ કસરત કરો, જેનાથી તમારો તણાવ અને જે તમને તમારા તણાવને અને ગુસ્સો ઘટાડવામાં મદદ કરે છે. દરરોજ ખાસ કરીને મિત્રો આપણે બધાએ 7 થી 9 કલાકની ગુણવત્તાયુક્ત ઊંઘ લેવી જોઈએ, જે આપણી ભાવનાઓને, લાગણીઓને નિયંત્રિત કરવામાં પણ ખૂબ મદદરૂપ કરે છે. વાતચીત ચાલુ રહેશે પણ સાથે સાથે આપના અભિપ્રાયો પણ આવકાર્ય છે. નંબર છે 0224515413 અને 0224515413. અને હા, સાથે સાથે ફરમાઈશી ગીતો તો ચાલુ છે. તો ચાલો હવે સાંભળીએ કમલ બારોટ અને મન્નાડેના યુગલ સ્વરમાં અખંડ સૌભાગ્યવતી ચિત્રપટનો એક સુંદર ગીત. અને આ ગીતની ફરમાઈશ મને કરી છે ભરતભાઈ ખોનાએ દાદરથી.

100.1 FM ગોલ ખરા સોના પર આપ સાંભળી રહ્યા છો એકદમ ખરા સોના જેવો કાર્યક્રમ ગીત ગુર્જરી અને ગોલ્ડન ગર્લ પૂજાની સાથે. દોસ્તો, આપણે આજે વાત કરી રહ્યા છીએ ગીત ગુર્જરી કાર્યક્રમમાં કે આપણે આપણા ગુસ્સાને કઈ રીતે કાબૂમાં લાવવો છે. તો એવું લાગે છે કે ગુસ્સામાં જ્યારે ગુસ્સો આવે ત્યારે સામી વ્યક્તિ પર આરોપ મૂકવાની બદલે પોતાની લાગણીને આપણે સ્પષ્ટ કરવી જોઈએ અને શાંતિથી વ્યક્ત કરો, પોતાની વાતને શાંતિથી સામેવાળી વ્યક્તિ સામે વ્યક્ત કરો. જેમ કે મારો કહેવાનો અર્થ આ હતો, તમે મારી વાતને જુદી રીતે સમજ્યા છો. અને જ્યારે સામેવાળી વ્યક્તિ શાંત થાય ત્યારે શાંતિથી તમારી વાતને તમારા મુદ્દાને રજૂ કરો. અને હા મિત્રો, ખાસ ધ્યાન અને પ્રાણાયામ એ મનને શાંત રાખવામાં અને સ્વનિયંત્રણ વધારવામાં ખૂબ મદદ કરે છે. એટલે ગુસ્સો કરવાને બદલે સમસ્યા કઈ રીતે ઉકેલી શકાય તેના પર વધુ આપણે ધ્યાન આપવું જોઈએ. જો હા, પણ એક બીજી પણ વાત એ છે કે ગુસ્સો જો વારંવાર આપણા કાબૂની બહાર જતો હોય, સંબંધોને નુકસાન પહોંચાડતો હોય, અથવા એ ગુસ્સાને કારણે કોઈક અથવા તમારો ગુસ્સો કોઈક હિંસક વર્તન તરફ આપણને દોરી જતો હોય, તો માનસિક આરોગ્યના નિષ્ણાત અથવા તો કોઈ કાઉન્સેલરની આપણે મદદ લેવી યોગ્ય ગણાય. શ્રોતા મિત્રો, તમે તમારા ગુસ્સાને કઈ રીતના કરો છો એ હજી પણ મારે જાણવું છે. ફરમાઈશી ગીતો તો ચાલુ જ છે. નંબર છે 0224515413 અને 0224515415. અને ચાલો હવે સાંભળે રાજેન્દ્ર ઝવેરીને તૃપ્તિ છાને યુગલ સ્વરમાં અનિલ જોશીની આ રચના. અને આ ગીતને સંગીતબદ્ધ કર્યું છે રાજેન્દ્ર ઝવેરીએ. અને આ ગીતની ફરમાઈશ મને આવી છે જેતસરથી કુશાલભાઈની.

આપ છો આપની રેડિયો હમ સફર પૂજાની સાથે ઓનલી ઓન 100.1 FM ગોલ ખરા સોના પર અને ન્યૂઝ ઓન એર એપ્લિકેશન્સ પર કાર્યક્રમ ગીત ગુર્જરીમાં. શ્રોતા દોસ્તો, સંજયભાઈ દર્શને મલાડથી ફોન કરીને જણાવ્યું છે કે જ્યારે ગીત ગુર્જરી કાર્યક્રમમાં ફોન કરી અને ફોન ન લાગે, અથવા તો એટલે કાં તો એંગેજ આવે અથવા તો ન લાગે, અથવા તો ફોન કોઈ આરજે ન ઉપાડે, ત્યારે બહુ ગુસ્સો આવે છે. પણ એ સ્વાભાવિક છે ગુસ્સાઓ, કેમ કે આપણે અમારે પણ તમારી સાથે અમારી વાતો શેર કરવી હોય છે, તમારે પણ આપણે વિચારોની આપ લે કરવી હોય, ગીતોની ફરમાઈશ હોય, અને જે આપણે કહેવાનો મુદ્દો છે જ્યારે રહી જાય, જ્યારે મનની જે વાત છે મનમાં રહી જાય, ત્યારે આપણને થોડો ગુસ્સો આવી જતો હોય છે. અને બીજી એક વાત એમણે જણાવી છે કે ગુસ્સો આવવાના ઘણા બધા કારણો છે, પારિવારિક, સામાજિક, મનનું ધાર્યું ન થાય, નિરાશા હોય ત્યારે પણ આપણને ગુસ્સો આવી જાય ઘણી વખત, કે આપણે કહેવાય ને કે એવા કેટલાક કારણો છે કે જ્યારે આપણને ગુસ્સો આવી જતો હોય છે, કે પરિસ્થિતિને ઘણી વખત કોઈક વસ્તુ આપણી આપણી ઈચ્છા વિરુદ્ધનું કોઈક કામ થઈ રહ્યું ત્યારે આપણને ગુસ્સો આવે, એટલે એવા કેટલાક કારણો છે ગુસ્સો આવવાના. મિત્રો, મને કોઈક પૂછે ને, મને ઘણા બધા શ્રોતા મિત્રો પૂછ્યું કે તમને ગુસ્સો આવે ત્યારે તમે શું કરો છો, તો મેં જણાવ્યું, હું એક જણાવું છું કે જ્યારે મને ગુસ્સો આવે ને ત્યારે હું તે વ્યક્તિ સામેથી થોડી ક્ષણો માટે દૂર થઈ જાઉં, અને જે વિષયને લઈને જે વાત પર મને ગુસ્સો આવે એ વિષય પર પૂર્ણ વિરામ મૂકી દો, અને મારી મનપસંદ એકાદ ચોકલેટ ખાઓ અને મારું મનપસંદ સંગીત સાંભળું, આ રીતે હું મારા ગુસ્સા ઉપર કંટ્રોલ કરું. અને હા, જો શક્ય હોય ને તો મારી મનપસંદ જગ્યા એટલે કે દરિયા કિનારો, દરિયા કિનારે એક લટાર મારીને આવું અને એક મારું મનગમતું એક પુસ્તક જે છે એ વાંચી લો. આવી રીતના કરીને હું મારા ગુસ્સા ઉપર કંટ્રોલ કરું છું. અને વળી મારી એક સખી છે, મેં એને જ્યારે ગુસ્સો આવે ત્યારે તે તેના પ્રિયજન સાથે વાત કરી લે ફોન કરીને, એમ કરીને ગુસ્સો સરખો કરે તો

0: બીજી એક કોઈ અમારા પડોશી છે, એમનો એક ખાસ એક અભિનેતા છે અમિતાભ બચ્ચન, ખાસ એમના ફેવરેટ આપણે કહે ને હીરો, તો એમના મૂવી જોઈને પોતાનું કે કોઈક પોતાની મનપસંદ વાનગી આરોગીને પોતાના ગુસ્સાને નિયંત્રણમાં રાખે છે. તો ગુસ્સાને નિયંત્રણમાં લાવવાના ઘણા બધા રસ્તા હોય છે, પણ આપણે કયો રસ્તો. અને હા, દિસ તો એક ખાસ વાત એ પણ છે કે જ્યારે અપેક્ષા મુજબનું પરિણામ ન આવે, કોઈ વ્યક્તિ દ્વારા આપણો અપમાન કે અન્યાય થાય, કામનું આપણને વધુ પડતું દબાણ આવી જાય, આર્થિક અથવા પારિવારિક સમસ્યાઓ વધી જાય, ઊંઘનો અભાવ હોય, ભૂખ થાક, શારીરિક અસ્વસ્થતા કે પછી ભૂતકાળના કોઈ ખરાબ અનુભવો, ઘણા બધા ગુસ્સાના કારણે છે. પણ એ કારણોને આપણે શોધવાના હોય અને એના પર કઈ રીતે નિયંત્રણ લાવીએ એ આપણે સમજવાનું હોય. અને બીજી એક વાત ખાસ એ કહેવાની કે 10 મિનિટનો ગુસ્સો મિત્રો આપણી 600 કરતાં વધારે સેકન્ડની શાંતિને હણી લે છે. એટલે આપણે ખાલી 10 મિનિટ જો આપણે ગુસ્સો કરીએ ને તો આપણી 600 કરતાં વધારે સેકન્ડની શાંતિ હણાઈ જાય છે. એટલે એવું ન થાય, એની આપણા સ્વાસ્થ્ય પર બહુ મોટી અસર પડે છે. કેમ કે હાઈ બ્લડ પ્રેશર થાય, શરીરમાં કંપારી આવે, તમારું નાક ફૂલી જાય, તમને ધબકારા વધી જાય જ્યારે, હવે ઘણા બધા. એટલે ગુસ્સો ન આવે અને ગુસ્સાથી બચવાની આજે આપણે વાતો કરી. અને હવે મને મારો સ્ટુડિયોનો જે ઘડિયાળ છે એ મને કાર્યક્રમના સમાપનનો સંકેત કરી રહી છે. તો હવે ગીત ગુર્જરી કાર્યક્રમમાંથી આપો પૂજાને કાર્યક્રમ સમાપ્ત કરવાની અનુમતિ. આજે ઘણા બધા શ્રોતા મિત્ર મારી સાથે જોડાયા, કોઈકનું નામ લેવાનું જો ચૂકાઈ ગયો તો ક્ષમા યાચું છું. પણ ફરી મળીશું નવા વિષય સાથે, નવા વિચારો સાથે, એ વચન સાથે. બરાબર 4 વાગે આપ સાંભળી શકશો અંગ્રેજીમાં સમાચાર. અને હા, કોઈની ફરમાઈશના ગીતો આજે સમય ને સંજોગો ન પૂરા કરી શક્યો હોય તો બીજી વખત ચોક્કસ તમારી ફરમાઈશી ગીતો પણ પૂરી કરવામાં આવશે. નમસ્કાર.
1: નમસ્કાર, આકાશવાણી સમાચાર કે સાથ મેં મુકેશ કુમાર. प्रधानमंत्री नरेंद्र मोदी 3 देशों की यात्रा के अंतिम चरण में आज न्यूजीलैंड के ऑकलैंड पहुंचे. हवाई अड्डे पर प्रधानमंत्री लक्सन ने श्री मोदी का स्वागत किया. यात्रा के दौरान दोनों नेताओं के बीच द्विपक्षीय संबंधों के सभी पहलुओं की समीक्षा की जाएगी. किसी भारतीय प्रधानमंत्री की 40 वर्ष में ये पहली न्यूजीलैंड यात्रा है. प्रधानमंत्री मोदी की न्यूजीलैंड यात्रा को लेकर ऑकलैंड में उत्साह का माहौल है. इससे पहले प्रधानमंत्री मोदी की ऑस्ट्रेलिया यात्रा के दौरान दोनों देशों के बीच कूटनीतिक, आर्थिक और सुरक्षा संबंधों पर कई समझौते हुए. उपराष्ट्रपति सीपी राधाकृष्णन ने आज शिमला के भारतीय उन्नत अध्ययन संस्थान में वंदे मातरम एक यात्रा प्रदर्शनी के उद्घाटन और सरदार पटेल का दृष्टिकोण, एकीकरण, एकता और संघवाद विषय पर आयोजित अंतर्राष्ट्रीय संगोष्ठी के उद्घाटन सत्र को वर्चुअल माध्यम से संबोधित किया. उपराष्ट्रपति ने कहा कि वंदे मातरम ने स्वतंत्रता सेनानियों की कई पीढ़ियों को साहस, बलिदान और आशा से प्रेरित किया. उपराष्ट्रपति ने सरदार वल्लभ भाई पटेल को श्रद्धांजलि अर्पित की. उन्होंने कहा कि सरदार पटेल ने एक राष्ट्र, एक संविधान और साझा राष्ट्रीय भविष्य की मजबूत नींव रखी. स्वास्थ्य और परिवार कल्याण मंत्री जगत प्रकाश नड्डा ने आज आयुष्मान भारत डिजिटल मिशन की प्रगति की समीक्षा के लिए मिशन संचालन समूह की 3री बैठक की अध्यक्षता की. बैठक में बताया गया कि आयुष्मान भारत डिजिटल मिशन विश्व की सबसे बड़ी डिजिटल स्वास्थ्य व्यवस्था के रूप में उभरा है. इसमें लगभग 94 करोड़ आयुष्मान भारत स्वास्थ्य खाता संख्याएं बनाई गई हैं और 105 करोड़ स्वास्थ्य रिकॉर्ड जोड़े गए हैं. केंद्र सरकार ने अल्कोहल की अधिक मात्रा वाली औषधियों के नियमों को और कठोर बनाने के लिए औषधि नियम 1945 में संशोधन किया है. स्वास्थ्य और परिवार कल्याण मंत्रालय ने एथिल अल्कोहल युक्त औषधियों के लिए अनुसूची के अंतर्गत लाइसेंस अनिवार्यता से मिली छूट समाप्त कर दी है. मंत्रालय के अनुसार 30 मिलीलीटर से अधिक मात्रा में 12% से अधिक एथिल अल्कोहल वाली सभी औषधियों को औषधि और कॉस्मेटिक अधिनियम 1940 के अंतर्गत आवश्यक लाइसेंस प्राप्त करना होगा. सोशल मीडिया प्लेटफॉर्म व्हाट्सएप ने यूजर नेम फीचर को लागू करने के संबंध में सरकार को अपना जवाब सौंप दिया है. इलेक्ट्रॉनिक्स और सूचना प्रौद्योगिकी मंत्रालय ने बताया कि मेटा के स्वामित्व वाले सोशल मीडिया प्लेटफॉर्म से कल जवाब प्राप्त हुआ था. 1 जुलाई को सरकार ने भारत में व्हाट्सएप पर यूजर नेम फीचर को लागू करने के संबंध में